ગીતે હઝરતના ઇદ્દસમ સે હટા હાથરે પ્રદર્શને ઉને દોસ્તી ચિત્રપટ એટ દોસ્તી કિયાને હિતવત કમ એત યાળુ કમ નોન્સે નુંડર પ્યુન સેક્સી લીપ દીસ ફિલ્મ દોસ્તી દસાઈસ ફ્રેન્ડશાફ્ટ ઇન ઇન દીસ કિનોસ ટોલ મ્યુઝિક ઉન ટોલ ગેસિસ્ટર